0: more old school.
1: Diverse FM.
2: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silvertoad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silvertoad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silvertoad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silvertoad, your best friend for design, print and web.
3: Ah, freezing!
4: Is your boiler giving you the cold shoulder? Don't freeze. Call T. Robinson Heating and Plumbing. We're your local breakdown specialists across Bedfordshire, Hertfordshire and Buckinghamshire. From leaky taps to full central heating installations, our fully qualified team gets it sorted fast. We're accredited Worcester, Bosch and Valent installers, which means you get extended guarantees and total peace of mind. Warm up today. Call us at 07985 533 135 or visit trobinsonheatingandplumbing.co.uk.
5: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આજે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા, પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે. તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે, અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

Transages Leighton Buzzard Aylesbury. Hello Aylesbury. Milton Kings. Hello Dave. Milton Kings થી ન્યુપોર્ટ પેગ્નલ, ન્યુપોર્ટ પેગ્નલ થી નોર્ધમ્પટન ના ટોચમાં, આ બાજુ ડાબો જમણો કરીને આવી હતો સીધા જ્યાં રાઠોડ સાહેબ રહે છે ને, બેડફોર્ડ. અને પૂરું પરિવાર છે ત્યાં. આ છે, આજે તો બધો મજો છે. આજા મોતીભાઈ, નમસ્તે. એમ કેમ છો ને, બધું વાતાવરણ કેવું લાગે છે? જરાક આમ એવું લાગે ને કે સ્વેટર જરાક ચડાવે. નિર્મળાબેન, આપને પ્રણામ. અને આવી જ રીતે રાઠોડ સાહેબ, જયુજી, આયુષ, પ્રથમ, હોપ યુઆર ઓલ વેલ એન્ડ એન્જોઈંગ ધ શો. આવી જ રીતે આપના સંદેશો પણ મોકલતા રહેજો અને ફરમાઇશ પણ મોકલતા રહેજો. ત્યાં તે પછી બેડફર્ડથી સીધા આગળ આ બાજુ જાય તો સ્ટીવનેજ વેલિંગ ગાર્ડન સિટી. નરેન્દ્રભાઈ રાવલ, નમસ્તે. આપની ફરમાઇશો બધી ઘણી આવે છે, પણ આટપટી હોય છે અમુક ટાઈમે, એટલે મારે પણ વિચાર કરવો પડે કે મૂકું કે ના મૂકું. અને હા, મૂકવું હોય તો મૂકી શકો છો. આવી જ રીતે આગળ જઈએ તો આજુબાજુના ચારે હેટફિલ્ડ, વેલી ગાર્ડન સિટી, નેપવર્થ અને અનેક બધા વિસ્તારોમાં આપનું સ્વાગત છે. યા તો દુનિયાના કોઈ પણ ખૂણામાં સાંભળતા હોય તો પણ આપનું સ્વાગત છે, અને ખાસ કરીને યુરોપમાં. અચ્છા પપુભાઈ, ઓબ્રિગાડો, થેન્ક યુ. આઈ થિંક ધેટ્સ ધ ઓનલી વર્ડ આઈ નો. થેન્ક યુ ફોર ટ્યુનિંગ ઇન. એન્ડ હા, આપની ફરમાઇશ જોઈ મેં આવી રહી છે. કેવી રીતે ફરમાઇશો મોકલે છે તમે પણ મોકલો ને. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે ડાયરેક્ટ 07568686863, 07568686863. હા, શું તમારા માન મહેમાનો આવ્યા છે કે સગા સંબંધી પણ આવ્યા છે, તેમનો મને વોટ્સએપ કરો, એમનું નામ મોકલો, તો પછી આપણે તેમની પણ ખબર લઈએ ને. હા, જો પૂરી કોશિશ કરું છું, ચાર પાંચ ભાષા આવડે છે, એમાંની ગુજરાતી થોડી આવડે છે, હિન્દી થોડી આવડે છે, સ્વાહિલી આવડે છે, મરાઠી નથી આવડતી, શીખી જાશું. આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. જ્યાં પણ સાંભળતા હોય, અલેક્સા ઉપર સાંભળતા હોય કે રેડિયો પ્લેયર દ્વારા સાંભળતા હોય તો આપનું સ્વાગત છે. આવી જ રીતના આપનો સાથ અને સહકાર આપતા રહેજો અને ખૂબ જ આનંદ માણશો. સમય લેતા પહેલા હું આપને એક અટપટ ઓખાણું આપી દઉં નવું. ઈશ્વરનું, હા જો કેવા બધા આમ એવા ચતુર બધા ભેગા થઈ ગયા છે ને. ઈશ્વરનું લઈ નામ સૌ, ઈશ્વરનું લઈ નામ સમ, ગુંડાઓ પણ મને ખાતા. ઈશ્વરનું લઈ નામ સૌ, ગુંડાઓ પણ મને ખાતા. આ છે અટપટ ઓખાણો. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 07568686863. તમે સંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समझ रजूआत करानी पूरी कोशिश करे छे रातना 8-10 कलाके 102.8 एफएम पर या तो लूटन डंसरबल हाउटर रिजिस लेटन बज डेल्स पर मिल्टन किंग्स। हेलो डेव एंड नॉर्थहैम्पटन मा ना टॉच मा डेव, I got your message. Thank you very much for tuning in. Safe driving. Dave loves that song. Mere Jutta hai Japani hai. Amazing. Okay. Tane duniya no koi pan khuna ma samartha hoy to apnu swagat chhe. Avij rite Joshi sahab namaskar. Jai Jalaram. Ha. અમદાવાદ શહેરથી સાંભળી રહ્યા છે અત્યારે, ભલે ને ગમે એટલા વાગ્યા હોય પણ આલુ શું કહેવાય ને કે બધાને જુદી જુદી રીતના ઇન્ટરેસ્ટ હોય, સંગીતમાં ઇન્ટરેસ્ટ હોય તો પછી આપણો ગુજરાતી રેડિયો છે જ ને આપની માટે. અને યુરોપમાં હોય કે યુરોપના ખંડમાં હોય કે જ્યાં પણ હોય યા અહીંયા લોકલ હોય તો પણ અટપટ વખાણાનો જવાબ આપી દો ભાઈઓ બહેનો. ઈશ્વર લઈ ઈશ્વરનું નામ લઈને સૌ ગુંડાઓ પણ મને ખાય છે, મને ખાતા. હા હા હા, કેવું પડે ઘણી વખત આમ બધા એવા એવા અટપટાઓ ખાણા આવી જાય છે, આપણે પણ એમ લાગે કે આ શું હશે શું હશે. ચિંતા ના કરો, સાવ સહેલું છે મારા ભાઈઓ બહેનો. હા, ફરમાઈશો પણ ધીરે ધીરે આવતી જાય છે અને ગણેશ ચતુર્થીની પણ મહોત્સવ આવે છે તો તેનું પણ સાંભળી લઈએ. આ છે રાઠોડ પરિવાર તરફથી આપ સૌને અને આપણે બધા માટે. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756686686 3. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા

0: Is your boiler giving you the cold shoulder? Don't freeze. Call T. Robinson Heating and Plumbing. We're your local breakdown specialists across Bedfordshire, Hertfordshire and Buckinghamshire. From leaky taps to full central heating installations, our fully qualified team gets it sorted fast. We're accredited Worcester, Bosch and Valent installers, which means you get extended guarantees and total peace of mind. Warm up today. Call us at 07985 533 135 or visit trobinsonheatingandplumbing.co.uk.
1: Here we go!
2: Station, your number one station for dance and R&B. This is Diverse.
3: श्रोता मित्रों आप सामरिया चौक गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर गीत माला कार्यक्रम दर गुरुवार अपनी समझ रजूआत करवाने पूरी कोशिश करिया छे रात ना 8 थी 10 कलाके 102.8 FM पर लूटन डंस्टेबल आउटन रेजेस लेटन बजर एल्स बरी मिल्टन किंग्स नॉर्थहैम्पटन हेलो डेव અને ત્યાંથી ન્યૂપોર્ટ પેગ્નલના પાછા ડાબો જમણો કરીને આવીએ તો સીધા બિટફોર્ડ બાજુ જ્યાં રાઠો સાહેબ પરિવાર સાંભળી રહ્યા છે હાલમાં અને એક પછી એક સરસ બધી ફરમાઇશો પણ કરતા ગયા છે. ધન્યવાદ આપને. અને એવી જ રીતે નરેન્દ્રભાઈ રાવલ આપણે સીધા જાય વેલિંગરન સિટી. સ્ટીવને જ નથી ભૂલી જતો પરમાર સાહેબ, તમે ચિંતા ના કરતા. હા, આપ સૌ બધા મારા લિસ્ટમાં જો અહીંયા સાંભળનારા હે ને, સુખ શાંતિથી સાંભળી રહ્યા છે બધાય. અને હા યશજી નમસ્કાર. હા, ગયા અઠવાડિયે ક્યાં ગુમ થઈ ગયા હતા ભાઈ, અને તમને મિસ તો બધાય કરે ને. આવી જ રીતે પપ્પુભાઈ અહીંયા પોર્ચુગલથી લિસ્બનથી નમસ્કાર. અને જે પણ સાંભળતા હોય, જ્યાં પણ સાંભળતા હોય અને ખાસ કરીને ઇન્ડિયાથી પણ સાંભળતા હોય તેમનો પણ ખાસ સ્વાગત છે. જોશી સાહેબ, મને ખબર છે રાતના મોડી રાત થઈ ગઈ છે, પણ બધાએ તમારે સંગીતની દુનિયામાં જેને બધાને ઇન્ટરેસ્ટ હોય ખૂબ જ આનંદ આવે આવી રીતે નાના મોટા બધા જે પણ હોય અને ખાસ કરીને ઐશ્વર્યા અને પ્રથમ, થેન્ક યુ. This is just for you.

श्रोता मित्रों, आप सम गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.divasfm.com पर ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ. રાતના 8-10 કલાકે દુબઈથી સંદેશો આવ્યો છે જેમિનાજી અને અનિલભાઈ, જે હા સ્થાયી પોર્ટુગલ લિઝબનમાં છે પણ હાલમાં ત્યાં છે, અને ત્યાંથી સંદેશો મોકલેલો છે કે ખાસ તેમને હેપી બર્થડે કહેવું છે, જેનો બર્થડે છે આજે. હા, કોણ? પ્રિયા થકરાર. ઈ પોતે પણ હોલીડેમાં છે એવા સમાચાર મળ્યા છે. તો આપણે બધા મળીને એમને હેપી બર્થડે કહી દે. હેવ અ ગ્રેટ ગ્રેટ યર, ફેન્ટાસ્ટિક હેલ્થી યર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા હેપી બર્થડે, જેનો પણ બર્થડે હોય આજે હેપી બર્થડે, અને આજે કાલે પરમ દિવસે આવતા ગુરુવારે જ્યારે પણ હોય તો ચોક્કસ અમને જણાવજો. હમણાં લગભગ મને એવું લાગે છે કે બીજા 100 બર્થડેમાં હું નજીકની પાર્ટીમાં જવાનું મારા આમંત્રણની રાહ જોઈ રહ્યો છું. હે

0: Number one for dance and R&B. Diverse FM.
1: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 દશાંશ પર. લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हो गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे अपनी समझ रजूआत करवानी पूरी कोशिश करे छे। रातना 8 થી 10 કલાકે 102.8 એફએમ ઉપર લુટન ટેબલ આઉટ ઓન રિચિસ લેટન બઝર્ડ એલ્સ બરી મિલ્ટન કિંગ્સ હેલો ડેવ મિલ્ટન કિંગ્સ એ ન્યુપોર્ટ પેગ્નલ નોર્થમ્પટન ન્યુપોર્ટ પેગ્નલ અને નોર્થમ્પટનના ટોચમાં અને આ બાજુ ફરી પાછા ડાબો જમણો કરીને આવી જાય તો સીધા બેટફોર્ડ બાજુ બેટફોર્ડથી સ્ટીવનેજ સ્ટીવનેજ વેલિંગટન સિટી હેટફિલ્ડ નેબવર્થ અને અનેક આજુબાજુના વિસ્તારોમાં યા તો પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં સાંભળતા હોય અલેક્સા દ્વારા સાંભળતા હોય કે પછી કોઈ પણ માધ્યમ દ્વારા સાંભળતા આપના મોબાઈલ ઉપર લેપટોપ ઉપર સાંભળતા હોય કે પછી ઇન્ટરનેટ રેડિયો ઉપર પણ સાંભળતા હોય તો આપનું સ્વાગત છે। જ્યાં પણ હોય, યુરોપના ખંડમાં હોય કે એશિયાના ખંડમાં હોય કે દુનિયાના કોઈ પણ કે પછી લુટન ગામમાં હોય હે ને, લુટન ગામે ગાડી મળી। આપ સૌ એમ કેમ છો ને શ્રોતા મિત્રો, હું આપને જણાવી દઉં કે લુટન નવરાત્રી એસોસિએશનનો ધમાકેદાર એક કોમેડી નાટક લઈ આવ્યા છે। તારીખ 27 સપ્ટેમ્બર 2024 બપોરના 3 વાગે ચાલુ થઈ જશે, એટલે 8 વાગે હાજર થઈ જવાનું। પણ ટિકિટ મેળવવા માટે અહીંયા સંપર્ક કરો 0771313014 0771313014। હજી ઘણી એવી થોડીક ટિકિટો બાકી છે તો વહેલા તે પહેલા, અને હા બધી નંબર સીટ છે અને તમને શાંતિથી બેસવા જો મળશે ને જોવા મળશે। આગળ બેઠા હોય કે પાછળ બેઠા હોય કે વચમાં બેઠા હોય કે જ્યાં પણ બેસશો તમે, તમને ડેફિનેટલી આનંદ આવશે। ધમાકેદાર કોમેડી અત્યારે હાલમાં લંડન બાજુ ને બધે ચાલી રહ્યું છે। આ તો તમારા ઘરને આંગણે છે ભાઈઓ બહેનો, સુકામાને ચિંતા કરો છો, આવી જાઓ, આપણે બધા મળીને હસીને આનંદ કરીએ। આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 એફએમ ઉપર યા તો www.divasfm.com ઉપર। આપનો કોઈ સંદેશો હોય તો ચોક્કસ અમને મોકલાવી શકો છો, વોટ્સએપ કરો 0756868686863। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા, કારણ કે ધીરે ધીરે જમાનો બદલતો જાય છે, બદલાતો જાય છે।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. સમય ક્યાં જાતો જાય છે ઘણી વખત આપણને પોતાને નથી ખબર. આમ જોવા જાય તો આમ ગણ કરતા સપ્ટેમ્બરના 10 દિવસ પૂરા થવા આવ્યા હે. સપ્ટેમ્બર મહિનો આવી ગયો, નોરતાની ધામધૂમ તૈયારી પણ એમ કહે ને કે ધીરે ધીરે ચાલી રહી છે બધાને. એમાંય ગણેશજીની ગણેશ ચતુર્થી ને ચતુર્થી ને શ્રાવણ મહિનો પૂરો થવા આવી ગયો. આવી જ રીતે કે પૂરો લગભગ થઈ ગયો એમ કહો ને તો એ ચાલે. તો પછી હવે ગણેશ ચતુર્થીનો આમ કાર્યક્રમ પણ બધા થશે ચારેકોર મંદિરોમાં ને બધે અહીંયા લુંટણ મંદિરમાં પણ છે. અને બીજું તો એક ખાસ એમ ઘણી વખત આપણે બધા શ્રોતા મિત્રો બધા દેશ પરદેશથી બધે જુદી જુદી જગ્યાએથી આવેલા હોય, એમાં ખાસ કરીને મોતીભાઈ અને નિર્મળાબેન તમારા 2 મહિના ક્યાં નીકળી ગયા. આમ પાણી વેતી નદી જાતી હોય ને એવી રીતે આમ સમય વયો ગયો અને તમે ખૂબ આનંદ કર્યો છે એવી અમે આશા રાખીએ છીએ. આવી જ રીતે તમે હેમ કેમ રહેજો. અને બહુ તો મરાઠી આવડતું નથી પણ તુમચા પ્રવાસ સુકાચા હોવો, હે બરાબર છે ને. આપની સેફ જર્ની અને તમે ટૂંક સમયમાં પાછા દેશમાં જઈ રહ્યા છો અને આપની તંદુરસ્ત અને બધું એમ કેમ રહે તેવી બધાની શુભેચ્છા. અને ખાસ કરીને ડાયવર્સ FM ગીતમાલા તરફથી આપનો ખૂબ ધન્યવાદ કે તમે આટલા થોડાક દિવસો માટે આવ્યા, પણ છતાંય દર ગુરુવારે ગમે ત્યાં ફરવા ગયા હોય 8 વાગે હાજર થઈ જતા હે. ખૂબ ખૂબ ધન્યવાદ. અંતરથી આપને નમસ્કાર અને પ્રણામ. ધન્યવાદ. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. અટપટા ઓખાણાનો કોઈ જવાબ જ નથી આપતો, આટલો સહેલો છે તોય. હા સાંભળજો, પહેલા જ પહેલી જ લાઈનમાં ક્લુ છે. ઈશ્વરનું ના આમાં છે ને, જરાક પ્રિન્ટિંગમાં એરર છે. અહીંયા જ્યાં લખેલું છે ઈશ્વરનું નામ લે સૌ, ઈશ્વરનું નામ લે સૌ, એમાં તો ગુંડાઓ પણ મને ખાતા જાય. સાવ સહેલું છે. આપ સાંભળ્યા છો ગીતમાલા. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 07568686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો.

श्रोता मित्रों, आप समरिया चौक गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर अटपट ओखाणो आ प्रमाणे छे। ईश्वरनु लई नाम लई गुंडाओ पण मने खाता आ ये जवाब आव्यो छे। बाय वन गेट वन फ्री, ना ना एक ज आव्यो छे। अच्छा જવાબ આવ્યો છે સીતાફળ ઓર રામફળ, હે? ના ના ખોટો છે, ક્યાં જાઓ છો તમે, કઈ જગાએ? નામ ઘણા સાચા છે, દ્રષ્ટિ તમારી બરાબર છે, પણ શબ્દો ખોટા છે, જરાક વિચાર કરજો, ફળ કાઢી નાખજો। आप सांभळ्या छो गीतमाला 102.8 FM ऊपर या तो www.diversefm.com ऊपर। अच्छा જોશી સાહેબ કે છે, ધીરે ધીરે જમાનો બદલાયો સાંભળીને ગીત ખૂબ જ સરસ રજૂઆત હતી અને ખૂબ જ આનંદ આવ્યો। ધન્યવાદ જોશી સાહેબ।

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीतमाला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। ઘણી વખત એવું પણ થાય ને કે આમ દિલની વાત મારે કેવી છે, દિલની વાત અને ના થાય ત્યારે પછી આવું ગીત આવે,

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8-10 કલાકે. આ તો ગુરુવારે ફરી પાછા આપની સેવામાં જતે જશું. ત્યાં સુધી શુભરાત્રિ કહેરી આવજો. બાય બાય. હેમ કેમ રહેજો જ્યાં પણ તમારી સવારી હોય, સફળ થાય અને આવી જ રીતે આપનો સાથ અને સહકાર આપતા રહેજો. શુભરાત્રિ કહેરી આવજો. બાય બાય. સ્કેમર્સથી દૂર રહેજો.